નમસ્કાર શ્રોતાઓ, હું છું અમિતા અને તમારા માટે અમે લઈને આવી પહોંચ્યા છે ગુજરાતી કાર્યક્રમ આવો અમારી સાથે રેડિયો મનોરંજન પર પ્રસારિત થતો. તમે સૌ ગઈ મજામાં હશે એવી જ આશાની સાથે ચાલો શરૂ કરીએ આજનો ગુજરાતી કાર્યક્રમ મધુર રંગીન ગીતોની સાથે. અને તમે જ્યાંય ક્યાંયથી જોડા હોય તે બધાને અમારા તરફથી પ્રેમ ભર્યા જય શ્રી કૃષ્ણ સ્વીકાર કરો. અને તમે સૌ કઈ મજામાં હશો એવી જ આશાની સાથે ચાલો શરૂ કરીએ આજનો ગુજરાતી કાર્યક્રમ મધુર રંગીન ગીતોની સાથે. આજનો દિવસ છે શનિવાર અને આજની તારીખની વાત કરીએ, આજે છે ભાઈ 10મી ઓક્ટોબર અને સ્ટુડિયોની ગલેણમાં 10:01 થઈ ગઈ છે. તો આપણે વાત કરીએ તો ભાઈ રવિવારથી નવરાત્રિનો પર્વ સ્ટાર્ટ થઈ રહ્યો છે, એટલે કે ભાઈ નવરાત્રિ સ્ટાર્ટ થઈ રહી છે. 9 દિવસ સુધી નવરાત્રિનો ઉત્સવ મનાવવામાં આવે છે. અને 9 દિવસ આપણે વાત કરીએ તો 9 દિવસ માતા રાણીની અલગ અલગ સ્વરૂપની એટલે અલગ અલગ રૂપની પૂજા પણ કરવામાં આવે છે. ને તો ભાઈ આપણે નવરાત્રિનો પર્વ રવિવારે નવરાત્રિ છે તો ચાલો સુંદર મજાનો આપણે

આજે તમારા માટે ગરબાનું કલેક્શન લઈને આવી છે, થોડા નવા ગરબા અને થોડા જૂના ગરબાનું કલેક્શન. તો શ્રોતાઓ, કહેવાય છે ને કે ભાઈ તમે જેના પર ધ્યાન આપવાનું છોડી દેશો ને તો ભાઈ તેનું નષ્ટ સ્વાભાવિક છે થાય છે. પછી ભલે તમારું સ્વાસ્થ્ય હોય, હેલ્થ હોય, સંપત્તિ હોય, વેપાર હોય, સંબંધ હોય કે પછી કોઈ પણ જાતની તમારી આદત હોય. એટલે કહેવાય ને કે જેના પર આપણે ધ્યાન આપવાનું છોડી દઈએ છીએ, જે બિઝનેસ તમે કરતા હોય અને બિઝનેસ પર તમે ધ્યાન ના આપો તો બિઝનેસમાં તમારો પ્રોફિટ નહીં પણ ધીરે ધીરે ધીરે લોસ થવા લાગે છે. હેલ્થની પણ એવી જ વાત છે અને સંપત્તિ પણ એવું છે ને, અને સંબંધ પણ. અને સંબંધ પણ આપણે જ્યારે ધ્યાન નથી આપતા ફેમિલીની પર, જ્યારે ફેમિલી પર ધ્યાન નથી આપતા તો ફેમિલી ધીરે ધીરે ધીરે તૂટવા લાગે છે. તો ચાલો, નવરાત્રિનો પર્વ નજદીક આવી રહ્યો છે, રવિવારે નવરાત્રિનો દિવસ છે, તો ચાલો એક સુંદર મજાનું આપણે એક ગીત લઈ લઈએ નવરાત્રિનું. ભાઈ આવી નવરાત્રિ.

આવો અમારી સાથે ગુજરાતી કાર્યક્રમ ચાલી રહ્યો છે રેડિયો મનોરંજન પર, અને આપણે કહીએ છીએ આપણા કાર્યક્રમનું નામ છે આવો અમારી સાથે. તમે પણ અમારી સાથે ગુજરાતી કાર્યક્રમમાં જોડાઈ જાઓ, અને ભાઈ ગુજરાતી કાર્યક્રમમાં તમારા મારા સાથે એમ જ બની રહેશે અત્યારથી સુધી લઈને 10:45 સુધી. અને તમે તમારું મનપસંદ ગીત સાંભળવા માટે યુ કેન કોલ અસ 5250-6200 અથવા યુ કેન મેસેજ 5402-8070 પર. તો ચાલો આપણે ગુજરાતી ગીતોની મજા મારતા સુંદર મજાના આગલું ગીત લઈ લે ભાઈ. ધ્વનિ જોશીના અવાજમાં લેવામાં આવેલું થોડા ગરબાની રમઝટ લઈને આજે અમે આવી ગયા છીએ, કારણ કે ભાઈ નવરાત્રિનો પર્વ સ્ટાર્ટ થઈ રહ્યો છે રવિવારથી. ને આપણે કહીએ ગુજરાતીઓ તો ભાઈ ગરબા રમવા માટે આગળ જ હોય છે, ખાલી આપણે વેઇટ કરતા હોઈએ છીએ ક્યારે શારદીય નવરાત્રિ આવે અને આપણે ગરબા રમીએ. તો ચાલો એક સુંદર મજાનું ગરબો લઈ લઈએ ભાઈ. ધ્વનિ જોશીના અવાજમાં લેવામાં આવેલું સુંદર મજાનું એક દેવી ગીત છે.

આવો મારી સાથે ગુજરાતી કાર્યક્રમ ચાલી રહ્યો છે અને સ્ટુડિયો ઇંગ્લેન્ડમાં 10:17 થઈ ગઈ છે અને હું છું અમિતા. અને ભાઈ આજે મેં તમારા માટે થોડી ગરબાની રમઝટ લઈને આવી ગયા છે, કારણ કે ગરબા સ્ટાર્ટ થઈ રહ્યા છે રવિવારથી. ને ભાઈ ઇન્ડિયાની વાત કરીએ તો ભાઈ ગરબાની તૈયારી તો કેટલા દિવસથી સ્ટાર્ટ થઈ જાય છે. ને અહીંયા પણ આપણે વાત કરીએ તો ઓરિસિસમાં પણ તો ગરબાની એટલે ગરબા તો નહીં પણ નવરાત્રિના 9 દિવસની પૂજાની તૈયારી સ્ટાર્ટ થઈ જાય છે. ને હવે તો અહીંયા પણ ગરબા બધી જગ્યાએ રમાય છે, ખાલી આપણે શોધવાની વાત છે કે ક્યાં આગળ રમાઈ રહ્યા છે ગરબા. તો કહેવાય છે ને કે ભાઈ લાઈફની જ્યારે આપણે વાત કરીએ તો જિંદગીની બાજી તો ભાઈ ઉપરવાળાના હાથમાં છે સાહેબ. પછી તમે નિર્ણય નિયમ બદલશો ને, જ્યારે તમે નિયમ બદલો ને તો ભાઈ રમત પણ ઉપરવાળો બદલી શકે છે. એટલે કહેવાય ને કે ભાઈ નિયમ બદલવા પહેલાં તમે વિચાર કરી લેજો કે ઉપરવાળો પણ એના નિયમ ચેન્જ કરી શકે છે. તો ચાલો ગુજરાતી ગરબાની રમઝટ મારતા સુંદર મજાનો આગલો ગરબો લઈ લે 2026 નો સુરતી લોચું.

આવી ગયા છે 9 દિવસ. અમે તમારા માટે અલગ અલગ સુંદર મજાના ગરબા લઈને આવીશું. ત્રીજે તમને સાંભળવામાં મજા આવશે. તો કહેવાય ને કે ભાઈ, માણસને સૌથી વધુ દુઃખ અપમાનથી નથી થતું, પરંતુ એ વાતથી થાય છે જે લોકોને તેણે પોતાના હૃદયમાં સ્થાન આપ્યું અને તેઓ તેની કિંમત સમજી ના શક્યા. એટલે કહેવાય છે ને, વ્યક્તિને સૌથી વધુ દુઃખ ત્યારે થાય છે જ્યારે એ વ્યક્તિ બીજાને, એટલે કે પોતાના હૃદયમાં સ્થાન આપે છે અને એ વ્યક્તિ એનું કદર નથી કરતા, નથી એની કિંમત સમજી શકતા ને, ત્યારે એ સૌથી વધારે વ્યક્તિને દુઃખ થાય છે. તો ચાલો સુંદર મજાનું આગલું ગીત લઈ લઈએ, સુંદર મજાનો ગરબાની રમઝટ મારતા આપણે કાર્યક્રમમાં આગળ વધીને સુંદર મજાનો ગરબો ભાઈ લઈ લઈએ. હરિઓમ ગઢવીના અવાજમાં લેવામાં આવેલો 2026 નો.

આપણે વાત કરીએ છીએ ને કે ભાઈ નિમિત્તની, તો ભાઈ તમે માત્ર નિમિત્ત છો, દોરી સંચાર તો ભાઈ કોઈક બીજું જ કરે છે ને. તમે જ્યારે હાથમાં ઘડિયાળ બાંધી શકો છો પણ સમયને નહીં, ટાઈમને નહીં. હાથમાં તો આપણે ઘડિયાળ પહેરી લઈએ છીએ પણ ટાઈમને આપણે નથી બાંધી શકતા ને. તો ચાલો ટાઈમની સાથે આપણે સુંદર મજાના આગલો ગીત લઈ લઈએ ભાઈ, તૃપ્તિ ગઢવીના અવાજમાં લેવામાં આવેલું.

બસ ભાઈ, તમારી સાથે વાતો કરતા કરતા આપણે ગુજરાતી કાર્યક્રમના સમાપ્તિ સુધી આપણે આવી પહોંચ્યા છીએ. આવો મારી સાથે ગુજરાતી કાર્યક્રમ અહીં જ પૂરો થઈ રહ્યો છે. ના, લાસ્ટ ગીત છોડીને જાઉં છું તમારા માટે, અને મેં આશા રાખી કે આજે મેં જે ગુજરાતી ગીતો વગાડ્યા છે તમને ગમ્યા હશે. અને ફરીથી મળીશું બપોરના 1:45 ત્યાં સુધી ભાઈ અમિતાને આપો અનુમતિ. નમસ્કાર, શુભ દિવસ.